છે 1017 8657661071. ફિલ્મ કા નામ લિખના અલગ સે બિલકુલ મત ભૂલના ઓર ગાને કા નામ સાથ મે કુછ પ્યારા સા જો હૈ અપની દિલ કી બાત કુછ તો ભેજ દેના અપના સંદેશ.